0: એ સાંભળતા રહો, આ મારો પપ્પા ફોરેન થી લઈ આવ્યો. નુકસાન કૈસા ભરેગા તું?
1: સ્ટોક માર્કેટ મેં ભી રિસ્ક ઉતના હી લે જીતને કી કેપેસિટી ઓર રિસ્ક કી જાનકારી હો. ઓપ્શન્સ ટ્રેડિંગ બહોત સોચ સમજ કર કરે.
0: અરે વાહ દીકરા, એકદમ બરાબર. રિસ્ક સમજ કર.